સુપ્રભાત શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આજે બુધવાર, જ્યેષ્ઠ દિનાંક 20, શક સંવત 1948, એટલે કે તારીખ 10 જૂન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતી કાર્યક્રમોની પ્રસારણ યાત્રામાં શીતલ આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરે છે. સભાની શરૂઆત કરીએ મંગલધ્વનિથી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી, વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલસેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારત ના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી થશે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યમાં આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે છે. પ્રધાનમંત્રી તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળશે. આ ઉપરાંત નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, જેને કારણે આજના દિવસે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠક રદ કરવામાં આવી છે. પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવી એ સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર હોવાનું આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2ના દ્વારકા હોલ ખાતે આયોજિત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાની અધ્યક્ષતામાં સિકલ સેલ એનિમિયા દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2047

0: સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.
1: પહેલી જાગૃતતા પહેલા આપણે કુંડળી મેળવતા, એમાં ગ્રહ મળે છે કે નહીં એ જોઈ લે. તો આપણે આ મેડિકલ કુંડળી મેળવી જે વિસ્તારની અંદર વધુ છે જે જાગૃતતા માટે, તો આ મેડિકલ કુંડળી મેળવી લઈએ તો ચોક્કસ પ્રકારે આવનારી પેઢીને આપણા સંતાન એમને સંતાનો થવાના, એને આ પીડાદાયક રોગ ગિફ્ટમાં ન આપવો જોઈએ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/io અને અમારા એક્સ હેન્ડલ @AIRnews_abid ફોલો કરશો. અરવલ્લી જિલ્લાના વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં પ્રગતિ પથયાત્રા યોજવામાં આવી રહી છે, જે અનુસંધાને ધનસુરા તાલુકાના શિણોલ ગામે પણ આ યાત્રા યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા સાંસદ શોભના બારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી રહી હોવાનું સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું.
2: પ્રગતિપથ કાર્યક્રમ અંતર્ગત અમે મોડાસા વિધાનસભામાં પુસ્તકાલય તથા શિણોલ ગામે પણ આવીને તમામ આયુષ્યમાન મંદિરનું પણ મુલાકાત લીધી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારે જે યોજનાઓ બનાવી છે એનો સૌ લાભ લે છે અને એ લાભ લેવા માટે ગામના સરપંચશ્રીઓ વધુમાં વધુ લાભ લેવા માટે પ્રયત્નશીલ છે.
0: પ્રધાનમંત્રી મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં જલાલપોર તાલુકામાં પ્રગતિ પથયાત્રાનો પ્રારંભ કરાયો છે. સીમળ ગામ સ્થિત વન કવચ ખાતેથી આરંભાયેલી પ્રગતિ પથયાત્રામાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા તથા જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સહિતના લોકોએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત આવરણ વધારવા માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો મેળવી હતી. નવસારી જિલ્લા પંચાયતના સભ્ય અમિતા પટેલે આ અંગે વધુ માહિતી આપી.
3: આ એક પહેલો તબક્કો છે. બીજા તબક્કાની અંદર નવસારીના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પણ આ બધા વિસ્તારોની મુલાકાત લેશે. તો 8 ગામની અંદર ખૂબ જ વિશાળ જગ્યા પર મેડિકલ કોલેજની સાથે હોસ્ટેલનું ખૂબ જ સરસ મકાન તૈયાર થયું છે અને અહીં ઘણી બધા વિદ્યાર્થીઓ સ્ટડી પણ કરી રહ્યા છે. ટાઇડલ ડેમના માધ્યમ થકી જે ખારપાટ વિસ્તાર છે ત્યાં મીઠા પાણીનું રોકાણ કરીને ઘણા બધા ખેડૂતોને મીઠું પાણી સાથે સાથે જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હલ થઈ રહ્યો છે, એટલે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે.
0: જામનગરમાં એલસીબી અને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓટો રિક્ષાઓનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અભિયાન દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને માર્ગ સલામતી જળવાઈ રહે તે હેતુથી વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. અમદાવાદ શહેરના વિવિધ 3 સ્થળોએથી શંકાસ્પદ બનાવટી ઘી મળી આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે કરેલી આ કાર્યવાહીમાં 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. આ મામલે કુલ 31,81,000 રૂપિયાનો જથ્થો કબજે કરી નમૂના તપાસ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ચોમાસુ આગળ વધવા તરફ અનુકૂળ સ્થિતિ છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે આગાહી કરી છે.
4: अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली अधिकतम सबसे ज्यादा अधिकतम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 42.2 डिग्री सेंटीग्रेड, उसके आगे भावनगर 41.4 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 41.2 डिग्री सेंटीग्रेड, बीबी नगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 40.8 डिग्री सेंटीग्रेड. बारिश का जो कारण है अभी देखिए जो विंड पैटर्न है साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड चल रहा है और मॉनसून इंकर्शन भी है इसके कारण बारिश हो रहा है.
0: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જૂને 1 વર્ષ પૂર્ણ થશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના વિચારોને પૂર્ણ કરવા વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સેવા પ્રવૃત્તિઓ કરાશે, જે અંતર્ગત 13 અને 14 જૂને રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. તેમણે આ ઘટનામાં અવસાન પામેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવી. રાજ્ય ઉર્જા અને કાયદા વિભાગ મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. અમરેલી શહેરના પોલીસ

0: ક્વાર્ટર ખાતે 385 લાખથી વધુના ખર્ચે આધુનિક માળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કુલ 21 આંગણવાડીમાં કમ્પાઉન્ડ દિવાલનું નિર્માણ કાર્ય પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી, વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: जानते हो, बेल्जियम या ग्रीस की कुल आबादी भी इतनी नहीं है, जिससे ज्यादा महिलाएं हमारे देश में लखपति दीदी बनी हैं. 3 करोड़ से अधिक महिलाएं लखपति दीदी बनकर बनी हैं परिवार और देश का आर्थिक आधार.
3: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
5: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
4: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
6: આપ સુન રહે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત.

0: ને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. શ્રી રામા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં ભારતીયોએ સાયબર છેતરપિંડીને કારણે 52,900 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ગુમાવ્યા છે, જેમાંથી લગભગ 8% નુકસાન ડિજીટલ છેતરપિંડીના કારણે થયું છે. તેમણે આવા ગુનાઓને રોકવા અને પીડિતો માટે નાણાં પરત મેળવવાની વ્યવસ્થામાં સુધારો કરવા માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક સેન્ડલ airnews_abd ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 2 દિવસની સત્તાવાર મુલાકાતે બલ્ગેરિયા અને ફિનલેન્ડ જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બલ્ગેરિયાની તેમની આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ટોચના બલ્ગેરિયન નેતાઓ અને વિદેશમંત્રી સાથે ચર્ચા કરશે. બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર ફિનલેન્ડમાં 14મા કુલતારંતા સંવાદમાં ભાગ લેશે. આ સંવાદનો વિષય બદલતું વિશ્વ, વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક દ્રષ્ટિકોણ છે. ડોક્ટર જયશંકર ફિનલેન્ડના વિદેશમંત્રી અને અન્ય નેતાઓને પણ મળશે. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઇરાન પર હુમલા શરૂ કર્યા છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરને ઈરાની ડ્રોન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને આ હુમલામાં 2 પાયલોટને બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકન હુમલા બાદ હોર્મુઝ સમુદ્ર ધુની નડીને આવેલા ઈરાની શહેરો સિરિક, મિનાબ, બંદર અબ્બાસ અને કેશ્મા આઇલેન્ડમાં વિસ્ફોટો સંભળાયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા અમેરિકન હેલિકોપ્ટરને તોડી પાડવાનો અમેરિકાનો જવાબ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી હતો. ઈરાને પણ આ ક્ષેત્રમાં અમેરિકન બેઝ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે. ઈરાની વિદેશમંત્રી અબ્બાસ રાગચીએ જણાવ્યું હતું કે અમેરિકનના દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. પ્રથમ બેટીંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 277 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે 101 અને કેપ્ટન તિલક વર્માએ 60 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 7 બોલ બાકી રહેતા 279 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ભારત તરફથી અરશદ ખાન, અનુકુલ રોય, આયુષ બદોની તેમજ વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી. ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. ભારત એ આગામી મેચ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે રમશે. બધી મેચ શ્રીલંકાના દાંબુલામાં રમાશે, જ્યારે ફાઇનલ 21 જૂને રમાશે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ બંને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે સિરાજની જગ્યાએ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપ્યું છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટે સિરાજને આરામ કરવાની સલાહ આપી છે. બેંગલુરૂની સૃષ્ટિ કિરણ સતત 5 ITF જુનિયર ટાઇટલ જીતીને અને ITF વર્લ્ડ ટેનિસ ટૂર જુનિયર્સ J100 ગ્વાટીમાલામાં બીજા ક્રમે રહીને U13 ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. આ 13 વર્ષીય ખેલાડીએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ITF જુનિયર રેન્કિંગમાં 357મું સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક સ્તરે U13 ખેલાડીઓમાં સૌથી વધુ છે. તેણે માત્ર 8 રેન્કિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીની આગાહી કરી છે. કોંકણ, ગોવા અને ઓડિશાના કેટલાક સ્થળો દરમિયાન દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. આ દરમિયાન અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં પ્રધાનમંત્રીના સૌથી લાંબા કાર્યકાળ અને પીઓકેની સ્થિતિ અંગેના સમાચાર છે. ગુજરાત સમાચાર, નવગુજરાત સમય અને ફૂલછાપ લખે છે કે નવો ઇતિહાસ, મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા, નહેરુને પાછળ રાખ્યા. સંદેશ લખે છે કે પીઓકેમાં પાકિસ્તાનનું દમન, ગોળીબારમાં 120ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે જોજીલા ટનલ, શ્રીનગર લેહ આખું વર્ષ જઈ શકાશે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અમદાવાદમાં 3 સ્થળેથી ગાયનું 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત. ઈડીનો ઘટસ્ફોટ. સાયબર ફ્રોડ માટે કંબોડિયાના કોલ સેન્ટરોમાં 5,300 ભારતીય સીમકાર્ડ એક્ટીવ. અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: ચાર હજાર 399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજીટલ ધરપકડ કૌભાંડો સામે

માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકા એ ને 8 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: आप સાંભળી રહ્યા છો વડોદરા વિવિધ ભારતી। હવે સાંભળશો એક ગીત ફિલ્મ દેશ પરદેશનું, સ્વર લતા મંગેશકરનું, સંગીત રાજેશ રોશનનું, શબ્દો અમિત ખન્નાના।

0: ના 8:30 થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજેઆઈટી સાવલી.
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
5: પ્રસ્તુતિ કાર્યક્રમ ચિત્રલોક. સબસે પહેલે જુબિન નોટિયાલ કી આવાઝ મેં આપકો યે ગીત સુનવા રહે હૈ. કૌશલ કિશોર ઓર વિશાલ મિશ્રા કી આવાઝો મેં વિશાલ મિશ્રા કા સંગીત. ફિલ્મ કા નામ આંખો કી ગુસ્તાખિયાં.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ

0: એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
1: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
2: કેજીઆઈટી સાવલી.
3: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
4: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
5: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
5: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
6: બેન, જો,
7: હેપી બર્થડે ટુ યુ.
6: દેખાડો, વાહ, મારો ફેવરેટ કલર.
7: હંમેશા શોપિંગ.
6: આઈ નો માં, ખર્ચ કરવાની આજ તો ઉંમર છે, રાઈટ?
8: સેવિંગ કરવાની પણ આજ ઉંમર છે.
9: આઈ નો પપ્પા, સેવ કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો, રકમ પર વ્યાજ મળશે, જેને ફરીથી રોકાણ કરતા વ્યાજ મળતો રહેશે.
6: આઈ નો ના.
9: આરબીઆઈ કહે છે,
7: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
10: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
11: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
10: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो,
11: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
10: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
12: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે. કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
13: કેજીઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
12: વિઝિટ અવર વેબસાઇટ kgit.org today.

0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. આપ સુન રહે કાર્યક્રમ ચિત્રલોક. આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: તમારું ઘર ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
2: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટ માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.

0: चित्रलोक कार्यक्रम में वक्त है एक ब्रेक का।
1: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
0: આપ સાંભળી રહ્યા છો વડોદરા વિવિધ ભારતી, સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 9 વાગ્યા છે। શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા। આપ સુન રહે કાર્યક્રમ ભારત ચિત્રલોક।

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ રાવપુરા વડોદરા.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદવીકર જ્વેલર્સ, જેતરપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા પાયલ શર્મા.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, ડાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.

0: गुड मॉर्निंग दोस्तों, हर नई सुबह लेकर आती है नई चुनौतियाँ, लेकिन साथ ही ले आती है नई उम्मीदें, नई दिशाएं, नई आशाएं, नई खुशियाँ। आप सभी को सुंदर, स्वस्थ और सुरमय सुबह की शुभकामनाएं। नमस्कार दोस्तों, मैं हूं आपकी दोस्त पायल शर्मा, लेकर हाजिर हूं आपका फेवरेट प्रोग्राम हेलो विविध भारती। आइए सुनते हैं आपके दिलों की बातें आपके पसंदीदा गीतों के साथ। आ रहा है आज का पहला फोन कॉल। हेलो विविध भारती।
1: हेलो विविध भारती
0: जी।
1: नहीं नहीं, मैं हमेशा गोरवा रहता है, पहले नंबर लगी थी, मैं बोले प्रवीण भाई बोलू जी।
0: हाँ जी प्रवीण भाई, केम छो तमे?
1: हाँ बस, कारण पहले गोरवा में रहता है, मकान शिफ्ट करी जाइए, बाबाई लीधू छे
0: जी जी
1: वर्षर में।
0: अच्छा,
1: आज पहले नंबर तमे लागी गयो, आज बोलाई गयो, आज
0: गोरवा थी लागतो तो फोन, हवे वर्षर थी लागी,
1: वर्षर मांथी लागतो थई गयो।
0: सरस सरस, तमने नवा घर माटे बहु खूब खूब बधाई। તમને ગોરવાની વધારે યાદ આવે છે કે પછી વડસરમાં ગમી ગયું છે?
1: ના ના, એમ તો યાદ તો આવે, એટલે જૂનો પણ એમ એવી મસ્ત, એમ કઈ નવું તો જોઈએ ને?
0: હાજી, જીવનમાં
1: નવી જગ્યા જોઈએ, નવી જગ્યા આવી જાય, મસ્ત સારું છે, હવા પાણી બધે હવા ઉછે, બધી રીતે મસ્ત।
0: એવું કહેવાય છે કે બદલાવ એ જ જીવન છે, ચેન્જ ઇઝ લાઈફ જી,
1: બદલાવ થોડો જોઈએ।
0: હાજી હાજી, તમારો અવાજ બહુ જ ઉપર નીચે થાય છે,
1: હા એ થોડો,
0: તો કહો કયું ગીત સાંભળશો આજે?
1: આજે તો મારે છે ને કયું પડોશન નું ગાયન છે
0: જી,
1: એક ચતુર અને આરબડી હતી।
0: અચ્છા જી,
1: ના
0: કહો
1: બસ। અને ત્યાં અમે રહેતા હતા, એમને થોડા યાદ કરી લઈએ, તીની બેન છે
0: જી,
1: અને પેલા વિજયકુમાર છે, બસ।
0: સારું, તો આપને અને આપના પરિવાર માટે આવી રહ્યું છે આ ગીત। નમસ્કાર।

0: हेलो विविध भारती।
1: हेलो,
0: हाँ जी,
1: गुड मॉर्निंग मैडम।
0: वेरी गुड मॉर्निंग।
1: एसएससी राठौड़। बस
0: हाँ जी, केम छो तमे?
1: मजे में छे। तमे केम छे?
0: हूँ सारी छू। शू चाली रह्यू छे आजकल जीवन में?
1: आजकल आ गर्मी पड़ी रही छे, गर्मी नो त्रास छे, बीजू तो शू मेरा।
0: સાચી વાત છે તો
1: ગરમી થી બચવા માટે ઉપાય કરવાનો, બપોરે
0: જી,
1: ઘરની બહાર નહીં નીકળવાનું,
0: હાં જી, અને પાણી વધારે પીવાનું
1: પાણીનો વધારે ડોઝ રાખવાનો।
0: જી। તમે તમારા વિશે કંઈક જણાવો।
1: હું ખેતીવાડી કરું છું।
0: અચ્છા, ખેતીવાડી કરો છો, તો અત્યારે તમારે ખેતરમાં પાણી આપવાનું કામ વધારે વધી ગયું હશે?
1: હા, પાણી તો અત્યારે 10-12 દિવસે પાણી આપવું પડે કોઈ બી પાક હોય તેમાં।
0: અચ્છા, અને એટલું કેટલો સમય લાગે છે તમને આખા ખેતરમાં બધે પાણી પહોંચી રહેવા માટે?
1: બધે પાણી લગભગ મારે 1 વીઘામાં લીંબીઓનું રોપણ કરેલું છે, અને એમાં ઘાસચારો છે બેસ માટેનો,
0: અચ્છા,
1: એની અંદર અત્યારે પાણી લેવાનું છે। બીજું કઈ છે નહીં, બીજું પાણી લેવાનું, એ સિવાય તો બધા કોરું જમીન છે અત્યારે।
0: અચ્છા,
1: એમાં આજે પાણી ચાલુ છે,
0: તો તમે
1: 8 વાગ્યાથી પાણી ચાલુ છે।
0: 8 થી કેટલા વાગ્યા સુધી બેસો?
1: લગભગ 4 કલાક પાણી જશે, ટ્યુબવેલનું પાણી છે,
0: સરસ સરસ
1: 4 કલાક જેવું જશે પાણી।
0: તો એ પાણી જયારે જતું હોય તમને પોતાને ઘણી ઠંડક મળે ને?
1: ઠંડક તો મળે, પણ ગરમી બી જેમ પાણી જાય ને એમ બાફ લાગે।
0: હા, એ વાત પણ સાચી છે,
1: જેઠ મહિને બાફ લાગે, વાદળ આવે એવી રીતની ગરમી લાગે।
0: હા,
1: અને આજે લગભગ વાદળ છે જ
0: છે જ, તો તમે પ્રાર્થના કરો કે વરસાદ આવે વહેલો એમ।
1: નહીં, હવે વરસાદ આવશે, એનો સમય થશે એટલે આવવાનો જ છે જીવનમાં।

0: ક્યારે એવું બન્યું છે કે તમે પ્રાર્થના કરી હોય કે પ્રભુની આગળ કે વર્ષા આપો?
1: હા, પ્રાર્થના તો કરવી જ પડે ને, વરસાદ તો અમુક સમયે તો બહુ લેટ પડી જાય છે ને.
0: જી,
1: એટલે એ વખતે જરૂર હોય જ.
0: હા જી.
1: અને અત્યારે 15 દિવસમાં વરસાદ આવે એ બહુ સારી વાત છે.
0: જી જી જી. તો આજે કયું ગીત સાંભળશો આપ?
1: ગીત આજે અનવરના વોઇસમાં અર્પણ ફિલ્મ આપી દેજો, મોહબ્બત અબ ઇજારાત બન ગઈ.
0: જી, આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
1: થેન્ક યુ મેડમ.
0: થેન્ક યુ.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 અને 40 સેકન્ડ્સ થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. આપ સાંભળી રહ્યા છો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
2: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: पूजा प्लस, માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
3: આપ સાંભળી રહ્યા છો પાયલ શર્મા દ્વારા પ્રસ્તુત ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી.
5: હેલો વિવિધ ભારતી.
6: નમસ્તે વિકાસભાઈ, સમોસા વાલે.
5: અચ્છા, કેમ છો તમે?
6: સારું છે પાયલબેન.
5: હા, આજે કેટલા તમે સમોસા ઉતાર્યા?
6: સમોસા તમારા ઉતરી જાય છે 300-400. 200-300 સમોસા નીકળી જાય છે.
5: 200-300, વાવ, શું વાત છે. અને એ તમે બનાવવા માટે કેટલા વાગે શરૂ કરો કામ?
6: સવારે 5 વાગ્યાથી લેવું પડે.
5: 5 વાગ્યાથી, બરાબર. અને આ ગરમીની સિઝનમાં તમારે ધ્યાન રાખવું પડે કે બટાટા ક્યારેક બગડી જતા હોય છે?
6: તમારા તો મને આમાં કહે છે, બધાને મને ખબર અપાવવી પડે,
5: એટલે તો પૂછી રહી છું કે તમે કેવી રીતે સાચવીને બનાવો. હા,
6: આવાજ નું બનાવીએ, આવાજ નું જુદું જોવાય.
5: અચ્છા,
6: સાંજ નું બનાવીએ, જુદું બનાવીએ.
5: બરાબર છે.
6: 3-4 કલાક થી વધારે રાખતા નહીં બધું. યસ
5: જી. અને તમે એટલા ટેસ્ટી બનાવતા હશો કે ફટાફટ બધા ઉપડી જતા હશે.
6: હા બેન, એટલો સારું છે મારે.
5: તમે કઈ કઈ જાતના સમોસા બનાવો? પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા, પટ્ટી સમોસા?
6: ના, પંજાબી સમોસા.
5: અરે વાહ, તમને ખબર છે મને સમોસા બહુ જ ભાવે. કોઈ પણ પ્રકારના સમોસા તમે આપી દો, મને બહુ જ ભાવે.
6: કિરણભાઈ તો અહીં સ્કૂલ મેં આવે છે ને.

0: હિન્દીમાં વાત કરવી છે?
1: કિરણભાઈ છે ને?
0: જી જી.
1: પેલી સ્કૂલ હે, અમે આવતા હતા.
0: અચ્છા જી, વાહ, સરસ સરસ સરસ.
1: સમજોતા પિક્ચર કા ગાના?
0: સમજોતા આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.

0: હેલો વિવિધ ભારતી.
1: હેલો,
0: હા બોલો.
1: તમારી તબિયત કેવી છે?
0: મારી તબિયત સારી છે. શું ચાલે સોજિત્રામાં અત્યારે?
1: સોજિત્રામાં તો ગરમી પડી રહી
0: છે. ગરમીમાં સરસ કેરીઓ ખવાય છે?
1: હા, કેરીઓ ખવાય. કેરીઓ ખાઈએ. મેડમ, મારે એક ગીત સાંભળવું.
0: હા,
1: આપણે પેલું વિવાહ પિક્ચર નું હોય ને, દો અંજાને.
0: હાજી.
1: ઉદિત નારાયણ ને અલકા યાજ્ઞિક છે. મારા ફેવરેટ
0: ઉદિત નારાયણ ને અલકા યાજ્ઞિક ફેવરેટ છે. એમનો અવાજ તમને બહુ ગમે છે. સારું અશ્વિન. હા બોલો.
1: હાલો, તમારી મમ્મી જોડે વાત કરો ને. એ બહુ દિવસ એ તમારો કાર્યક્રમ રોજ આગ્રહ.
0: અચ્છા.
1: કારણ કે મને ઓવરધાર પાયલ મેડમ જોડે મને વાત કરાવજે. તમકો હાર હાર તાજે લાગી ગયો. વાત કરો
0: જી.
1: હેલો.
0: હેલો, કેમ છો? એકદમ સરસ. અમે અશ્વિનજીના બધા કોલ સાંભળીએ છીએ. બધા શ્રોતાઓ પણ એમની ફરમાઈશના ગીતો સાંભળીને ખુશ થાય છે. તમે પણ સાંભળો છો ને? જી. તો આજે તમે બંને વાત કરી રહ્યા છો, તો આજે તમારી પસંદનું ગીત વગાડવાનું છે મારે કે અશ્વિનજીનું? એવું અશ્વિનનું. હા, એમણે જે કીધી એ ફરમાઈશ. ઓકે જી, સારું. તો અશ્વિન જી બોલો.
1: અમારું નામ છે ઈચ્છાબેન છે.
0: જી ઈચ્છાબેન.
1: પછી ગૌરીબેન.
0: જી.
1: જાનકીબેન. પછી સખુબેન છે.
0: અચ્છા જી.
1: પછી રમેશભાઈ છે.
0: બધા ઘરના પરિવારના લોકોના નામ કીધા તમે, બરાબર?
1: હાલો હાલો મેડમ, મારા ભાઈ સુરે, પછી મારા ભાભી નામ કપિલા.
0: જી.
1: અને મારા ભત્રીજા નું નામ છે. એક બીજો મારો ભત્રીજો નામ નરેશ.
0: જી.
1: એક બીજો ભત્રીજો નામ દશરથ. મારા ભત્રીજા વહુ હોય એનું નામ રાધા. બરોબર. આ બધા અમે ભેગા મળીને તમારો કાર્યક્રમ રોજ વગરીએ છીએ, દર મંગળવાર થી શુક્રવારે.
0: અરે વાહ, બહુ જ ખુશી થઈ તમારા બધાના નામ જાણીને કે તમે બધા ભેગા મળીને પ્રોગ્રામ સાંભળો છો એ સાંભળીને પણ.
1: અરે યાર, હું તો તમારો અવાજ વાપરું એટલે મારો રેડિયો આખો ચાલુ કરી દઉં. છાપરા ઉપર તો વાયર બોજ બોલો ચોખ્ખું વાગે પછી.
0: જી. અરે વાહ, ખુબ ખુશી થાય છે અમને જયારે તમારા જેવા શ્રોતાઓનો કોલ લાગે છે અને તમે તમારી વાતો અમારી સાથે શેર કરો છો, તમારી સ્ટ્રગલ અમારી સાથે શેર કરો છો. ને ખૂબ ખુશી થાય છે કે જેટલી મહેનત અમે અહીંયાથી કરીએ છીએ તમારા માટે પ્રોગ્રામ બનાવવાની, એના કરતા વધારે મહેનત તમે અમને સાંભળવા માટે કરી રહ્યા છો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.
1: ધન્યવાદ.
0: જલ્પેશભાઈ ચોક્કસ. જલ્પેશભાઈ મજામાં છે, એમને તમારી યાદ આ પ્રોગ્રામ થકી પહોંચી જશે.
1: કારણ કે એમની જોડે મારી વાત જ નહીં થતી, તમારી જોડે બીજી વાર વાત થઈ આજે.
0: જી.
1: અને એક વખત તેરે નામનું ગીત તમે વગાડ્યું મારું.
0: જી.
1: પણ એ બનાવો કારણસર મગરવન નામ.
0: અચ્છા, તો હવે કોશિશ કરજો કે તમારો પ્રોગ્રામ મિસ નહીં થાય. ઠીક છે. તો આપના માટે અને આપના પૂરા પરિવાર માટે આવી રહ્યું છે આ ગીત. નમસ્કાર.
1: નમસ્કાર. થેન્ક યુ. આવજો મેડમ.

0: પપ્પા, આપો 3000.
1: કેમ ભાઈ?
0: મારી પોકેટ મની.
1: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
0: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો?
1: હે
0: નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
0: તમારો મોબાઈલ આવો.
1: લે લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
5: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
4: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
6: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
7: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
6: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
8: સારાગણ દેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારાગણ દેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિ.

0: સોનું સારાગણ દેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. હેલો વિવિધ ભારતી.
1: હેલો.
0: હા જી,
1: નમસ્કાર.
0: નમસ્કાર,
1: આપ ક્યાંથી હો?
0: મેં બઢિયા હું, આપકા શુભ નામ?
1: જી, મોહમ્મદ હારૂન બોલ રહ્યા હું. ગ્રામ અકબરપુર, તહેસીલ સિરોન, જિલ્લા વિદિશા, મધ્યપ્રદેશ.
0: મધ્યપ્રદેશ તક આપકો હમારા સલામ પહોંચે. નમસ્કાર
1: જી. નમસ્કાર,
0: કેસે હૈ આપ?
1: બસ હમ બહુત અચ્છે હૈ
0: જી. વૈસે આપ ક્યા કરતે હૈ, અપને બારે મેં બતાઈએ.
1: ખેતી બાડી કરતે હૈ.
0: અચ્છા જી, તો અભી તો આપ વેકેશન પે હોંગે ખેતી બાડી મેં, યા ફિર અભી ભી કુછ કામ ચલ રહા હૈ આપકે ખેતો મેં?
1: અભી કુછ નહીં ચલ રહા, અભી તો બેઠે હુએ હૈ
0: જી.
1: અભી કા હૈ, બારિશ કા ઇંતજાર હૈ.
0: અચ્છા જી, તો બારિશ કા ઇંતજાર કરકે જબ ભી બારિશ આયેગી તબ આપકી જમીન જો હૈ વો મહેનત કરને લાયક બન જાયેગી, ઉસકે ઉપર ફિર આપ
1: ઉસમે મક્કા ઓર સોયાબીન કી બોઈની હોયેગી.
0: અચ્છા જી, મક્કા આપ કરેંગે ઓર સોયાબીન?
1: જી જી. ઓર લેકિન આપકે ઇધર મોસમ કૈસા હૈ?
0: હમારે યહાં ભી બહોત ગરમી હૈ, અભી ઇસ વક્ત તો બારિશ કા ઇંતજાર હો રહા હૈ.
1: જી, લેકિન હમારે ઇધર સે દો તીન દિન સે તો આંધી ચલ રહી.
0: જી હા, હમને સુના હૈ બારિશ હો.
1: ઓર લેકિન આજ તો હવા ભી ચલ રહી હૈ, આજ બાદલ ભી હુઆ હૈ, લેકિન રાત મેં તો આંધી ચલ રહી હૈ.
0: જી, ઠંડી ઠંડી હવા ચલ રહી હૈ રાત મેં હમારે યહાં પર.
1: જી, કી કહું કહું તો ક્યા હૈ, અસલ મેં બારિશ ભી હો ગઈ હૈ.
0: હાં જી,
1: મેં કહું દૂર ઇલાકે મેં બારિશ ભી હો ગઈ હૈ.
0: બારિશ હો ગઈ હૈ. વૈસે ભી જૂન મહિને મેં તો બારિશ કા આના ફિક્સ હોતા હૈ કે ભઈ બારિશ શરૂ હો હી જાતી હૈ હર જગહ પર.
1: જી જી જી, યહાં બારિશ કા તો ઇંતજાર હૈ, લેકિન બારિશ કા ભી ટાઈમ આ ચુકા હૈ, અબ તો બારિશ હોયેગી.
0: જી, અપને પરિવાર કે બારે મેં બતાઈએ.
1: જી, હમારે ઘર પરિવાર મેં સબ અચ્છે હૈ.
0: જી,
1: તીન ભાઈ હૈ, એક બહેન હૈ, અબ્બુ હૈ.
0: જી,
1: અમ્મા હૈ, સબ હૈ.
0: બઢિયા, તો આપ સબ મિલકર સુનતે હૈ રેડિયો?
1: નહીં નહીં, કોઈ નહીં સુનતા હમારે, અકેલે કે સેવા કિસી કો શોક નહીં હૈ.
0: જી, તો આપકે કોન સે સિંગર્સ જો હૈ વો પસંદીદા હૈ?
1: મેં તો કુમાર સાનુ જ્યાદા પસંદ હૈ, ગાયક કલાકાર.
0: જી, તો આજ ઉનકા કોન સા ગાના સુનેંગે આપ?
1: ઓર લેકિન કાફી સમય આપસે બાતચીત હો રહી હૈ, 5 યા 6 મહિને, ઇસસે જ્યાદા ભી હો સકતા હૈ ટાઈમ.
0: જી જી જી, તો કોન સા ગાના સુનેંગે આપ?
1: મેં અનાડી તુ ખિલાડી કે મિલ જાયેગા,
0: કોશિશ કરેંગે.
1: જબા ખામોશ હોતી હૈ.
0: તો વિદિશા તક આપકો પહોંચા રહે હૈ કુમાર શાનુજી કી આવાજ, સુનતે રહીએ વિવિધ ભારતી વડોદરા. નમસ્કાર
1: જી. નમસ્કાર.

0: हेलो विविध भारती।
1: जय श्री कृष्ण सायल बहन।
0: जय श्री कृष्ण। हाँ जी।
1: हाँ किशोर भाई सांचला बोलू वाघोड़िया रोड पर थी।
0: जी केम छो तमे?
1: બસ મજામાં આવો, મારું ગીત આવી ગયું તમને આપે છે।
0: અરે વાહ, અમને બહુ ખુશી થાય જયારે આવા રિપોર્ટ મળે અમને। બોલો।
1: આજે પેલો મેરી જંગ છે ને, મેરી જંગ
0: પુરવારી, હા જી,
1: જીત જાયંગે હમ તું અગર સંગ હે, જિંદગી હર કદમ એક નઈ જંગ હે।
0: ઓકે જી, તો આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત। નમસ્કાર।
1: નમસ્કાર।

0: दोस्तों, ये था आज का फोन इन प्रोग्राम। आपके फोन कॉल्स, आपके पसंदीदा गीत, इसी तरह आप भी हमसे जुड़ सकते हैं। करना है सिर्फ एक फोन कॉल। हर सोमवार सुबह 10 से 11 के बीच हमें रहता है आपके फोन कॉल्स का इंतजार। हमारा यानी वडोदरा का एसटीडी कोड है 0265। जी हाँ दोस्तों, 0265। और हमारा कॉलिंग नंबर है 2648495। आई रिपीट, 2648495। तो मिलते हैं अगले फोन इन प्रोग्राम में। तब तक के लिए पायल शर्मा को दीजिए इजाजत। नमस्कार, गुड बाय। दोस्तों, ये प्रोग्राम आप तक पहुंचा विविध भारती के वडोदरा केंद्र से।
1: आप सुन रहा था फोन इन कार्यक्रम हेलो विविध भारती। विविध भारती नु वडोदरा केंद्र आप सांभळी रह्या छो। प्रस्तुत छे विशेष कार्यक्रम विकसित भारत नो अमृतकाल। वक्ता जे जी सोजित्रा।
2: नमस्कार श्रोता मित्रों, विकसित भारत नो अमृतकाल 12 वर्ष विश्वासना, विकासना अने जन कल्याणना विकास पुरुषना प्रधान सेवक तरीकेना 12 वर्षनु सर्वैयू। आपणे ट्रेनमां मुसाफरी करीए छीए, एक्सप्रेस બસમાં કે અંગત વાહનમાં પાણીની રેલાની માફક લીસો રોડ અને મુસાફરીમાં જ્યાં કલાકોના કલાકો નીકળી જતા ત્યાં સાવ ઓછા સમયમાં પહોંચી જવાય બસ કે ટ્રેન રાહ ના જોવી પડે। બાગ બગીચાની મનમોહક સુંદરતા, અભ્યાસની ઘરઆંગણે સુવિધાઓ, પાણી અને વલખા ન મારવા પડે, આવું તે કદી હોતું હશે એવું 25-30 વર્ષ પહેલા કહેવાતું। આજની યુવા પેઢીએ તો વડીલો મોટેરાઓના મોઢે જનસુવિધાઓની વિપદાઓની ઢગલા બંધ ફરિયાદો સાંભળી હશે। આજે યુવા પેઢી અને આનાથી પહેલાની પેઢીના શબ્દકોશમાં બે શબ્દો અંકિત થઈ ગયા છે, એક છે વિકાસ પુરુષ અને બીજો છે વિકાસ। પ્રસાર માધ્યમો કે રોજગારની વાતચીત, આ બે શબ્દો રોજિંદી ક્રિયા પ્રતિક્રિયામાં સામેલ થયા છે, જેની પાછળ એક જ વ્યક્તિ જનસેવાની સુરાજ્યની સંકલ્પ શક્તિ રહેલી છે। આ વ્યક્તિ એટલે આપણા પોતાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમણે 26 મે 2014 રોજ વડાપ્રધાન તરીકે શપથ લેતા જ પોતાનું પ્રધાન સેવક ગણાવ્યા। 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને 26 મે 2014 થી દેશના વડાપ્રધાન પદે 12 વર્ષ પૂર્ણ કરી નરેન્દ્રભાઈ મોદી દેશના કર્ણધાર તરીકે નહીં, વૈશ્વિક આગેવાન રાજનેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે। ગુજરાતની પ્રગતિની તવારીખ જોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જનતાને આપેલું વિકાસ પુરુષનું બિરુદ યથાર્થ ઠરે એવા વિકાસ કાર્યોની નોંધ લઈ શકશો। પ્રધાન સેવક તરીકે ગુજરાતને વડાપ્રધાનશ્રીએ સુરાજ્યના 12 વર્ષમાં આપેલી વિકાસ કાર્યોની ભેટ સાથે અનુકરણીય ગુજરાત મોડેલને સીમિત શબ્દભંડોળમાં વર્ણવવાનું ખરેખર મુશ્કેલ કાર્ય અહીં રજૂ થયું છે। વડાપ્રધાનશ્રી અને ગુજરાતની પ્રગતિની પરાશીસીમાં હજી ઉન્નત શિખરો સર કરવાના છે। અનેક લક્ષ્યોને હાંસલ કરવા વડાપ્રધાનશ્રી માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર જનહિત લક્ષી કાર્યો, પ્રજાપ્રિય પરિણામો પરિવર્તિત કરવા સતત પ્રયત્નશીલ છે। 2014ની સામાન્ય ચૂંટણીમાં નોંધપાત્ર સફળતા બાદ તારીખ 26 મે 2014 રોજ નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા। ભારતની વિકસિત રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે આગળ વધી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશની પ્રજાનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો। જનતા જનાર્દનના આશીર્વાદથી તેમજ 2024માં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો। તારીખ 26 મે 2026 રોજ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે। ગત 12 વર્ષોમાં ભારતે વિકાસ, સુશાસન, ગલીબ કલ્યાણ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા અધ્યાય આલખ્યા છે। વડાપ્રધાનશ્રીના દ્રઢ નેતૃત્વથી દેશ અને દિશા મેળવી છે। સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસનો મંત્ર સાથે વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેના ભગીરથ પ્રયાસો શરૂ થયા। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર યોજનાને સાકાર કરવા માટે અનેક સંઘર્ષો અને વિઘ્નોનો સામનો કર્યો। રાજ્યના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે સરદાર સરોવર બંધને તેની પૂર્ણ ઉંચાઈએ પહોંચાડવા માટે ભગીરથ પુરૂષાર્થ કર્યો। આખરે 26 મે 2014 રોજ

તેઓને ભારતના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લીધા. વડાપ્રધાન પદ સંભાળ્યાના ફક્ત 17 દિવસમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર ડેમ પરના દરવાજા લગાવવાની અને ડેમને તેની પૂર્ણ ઉંચાઈ સુધી લઈ જવાની મંજૂરી આપી દીધી. વર્ષ 2016માં તમામ 30 દરવાજાઓ નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. 15 સપ્ટેમ્બર 2019ના રોજ સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટીએ એટલે કે 138.68 મીટર સુધી પાણીથી છલકાયો હતો અને ગુજરાતની પ્રજાનું વર્ષોનું જૂનું સપનું આખરે સાકાર થયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેટલાક વિષયો શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્ષેત્રની બહાર હતા. દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેમની પ્રાથમિક ધોરણે આવા મુદ્દા ઉપર ધ્યાન આપ્યું અને વર્ષ 2015માં ગુજરાત રાજ્ય માટે વર્ષોથી લેવાની બાકી નીકળતી ફૂડ રોયલ્ટી તાત્કાલિક ચૂકવણી કરી માર્ચ 2015માં વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગુજરાતને ક્રૂડ ઓઇલ રોયલ્ટી તરીકે 763 કરોડની તાત્કાલિક ચૂકવણી મંજૂરી આપી. આ ઉપરાંત કેન્દ્ર સરકારે 6 મહિનાની અંદર બીજા 800 કરોડનું ગુજરાતને વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોની આપણે વાત કરીએ તો હાસલપુર ખાતે બેટરી ઇલેક્ટ્રિક વાહન ઈ વિટારા અને TDSG લિથિયમ આયર્ન બેટરી પ્લાન્ટનો વડાપ્રધાનશ્રીના હસ્તે શુભારંભ. આ પ્લાન્ટ શરૂ થવાની ગ્રીન ટેકનોલોજી અને વૈશ્વિક ઈવી ક્ષેત્રમાં ભારતે અડીખમ હાજરી નોંધાવી છે. ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય 4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HP LNG રી ગેસિફિકેશન ટર્મિનલનું લોકાર્પણ અને 5894 કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક ઓક્સો આલ્કોહોલિક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. ભારત સરકારના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ 1500 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં નિર્મિત 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું અને 1660 કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ એમ 17 જિલ્લાઓમાં પીએમ કુસુમ અંતર્ગત 475 મેગાવોટના લગભગ 172 ડિસેન્ટ્રલાઇઝ સોલાર પાવર પ્રોજેક્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કુલ 3645 કરોડના ખર્ચે ખાવડાના આરી પાર્ક માટે ભારત સરકારના ઉર્જા મંત્રાલય હેઠળના 3 પ્રોજેક્ટનું લોકાર્પણ. આ પ્રોજેક્ટો દ્વારા 1000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી રાષ્ટ્રીય ગ્રીડ સાથે અસરકારક રીતે જોડાણ સુનિશ્ચિત કરવામાં આવશે, જેના કારણે હરિત ઉર્જાનો વ્યાપ વધશે અને ઉર્જા સુરક્ષિત બનશે. ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય હેઠળ અમદાવાદ ધોલેરા પેકેજ 1 1298 કરોડના ખર્ચે, પેકેજ 2 1415 કરોડના ખર્ચે, પેકેજ 3 1034 કરોડના ખર્ચે અને પેકેજ 4 1358 કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું. ભારત સરકારના રેલવે મંત્રાલયના 891 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખેડ બ્રહ્મા હિંમતનગર અસરવા ટ્રેનને ખેડ બ્રહ્મા ખાતેથી વડાપ્રધાનશ્રી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી. ગુજરાતને અમદાવાદ ધોલેરા વચ્ચે 134 કિલોમીટર લાંબા બ્રોડગેજ સેમી હાઈસ્પીડ કોરિડોરની ભેટ મળશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ગૌરવ દિવસે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસ માટે 5 વર્ષ માટે 2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ આપવામાં આવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારની મોટી યોજનાઓમાં ગુજરાતની સફળતા. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી. ગુજરાત શહેરી વિસ્તારમાં 9,20,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં 7,04,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું. સ્વચ્છ ભારત મિશન શહેરી. સ્વચ્છ મિશન અર્બન અંતર્ગત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કુલ 5,60,046 વ્યક્તિગત શૌચાલયો અને 418 પબ્લિક ટોયલેટ અને 238 બ્લોક કોમ્યુનિટી ટોયલેટનું બ્લોકનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશને શહેરી. સ્વચ્છ ભારત મિશન 2 અંતર્ગત મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ કુલ 12,016 વ્યક્તિગત શૌચાલયો, 30 બ્લોક કોમ્યુનિટી ટોયલેટ, 63 બ્લોક પબ્લિસિટી ટોયલેટ, 60 બ્લોક એસ્પિરેશન પબ્લિક ટોયલેટ અને 83 બ્લોક યુરિનલ બ્લોકનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું. સ્વચ્છ ભારત મિશન ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં 44,80,000થી વધુ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. આ યોજના હેઠળ ગુજરાતના 59.25 લાખ ખેડૂત કુટુંબોને કુલ 22 હપ્તાઓ મારફતે 23,44,83 કરોડથી વધુ સીધી રકમ લાભાર્થીઓને બેંકના ખાતામાં જમા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના. ગુજરાતમાં કુલ 5,16,229 શેરીના ફેરિયાઓને આ યોજના અંતર્ગત 1,343.76 કરોડની લોન ચૂકવવામાં આવી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. આ યોજના હેઠળ ગુજરાતની 43,84,000 મહિલાઓને નિઃશુલ્ક LPG ગેસ સિલિન્ડર પ્રદાન કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ

0: અન્ન યોજના ગુજરાતમાં એનએફએસએ હેઠળ 3.35 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ હેઠળ અન્ન યોજનાનો લાભ મળી રહ્યો છે. લખપતી દીદી યોજના ગુજરાતમાં 5.96 લાખ જેટલી મહિલાઓની આવક 1 લાખથી વધુ પહોંચી છે અને તેઓ ગુજરાતની લખપતી દીદી બની છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાતમાં 2.25 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. આ યોજના અમલમાં મૂકનારું ગુજરાતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઇનામ પોર્ટલ ગુજરાતમાં ઇનામ પોર્ટલ હેઠળ 8,59,922 ખેડૂતોને જોડવામાં આવ્યા છે. તેમજ રાજ્યની 144 ઉપજ મંડીઓ સંકલિત કરવામાં આવી છે. આ ઉપરાંત પોર્ટલ ઉપર 10,291 વેપારીઓ અને 7,191 કમિશન એજન્ટ નોંધાયેલા છે. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત ગુજરાતને 5.13 કરોડથી વધુ એટલે કે 73% નાગરિકોની આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ નોંધણી થયેલી છે. આયુષ્યમાન આરોગ્ય મંદિર ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,390 વધુ આયુષ્યમાન મંદિર આરોગ્ય મંદિર કાર્યરત થયા છે, જેમાં 7,346 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર નિમણૂક કરવામાં આવી છે. પીએમ કુસુમ યોજના આ યોજના હેઠળ ગુજરાતમાં 2026 સુધીમાં 21,800 વધુ ખેડૂતોને ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને 649 કરોડથી વધુની સબસિડી ચૂકવી પણ છે. અમૃત ભારત સ્ટેશન યોજના આ યોજના હેઠળ ગુજરાતમાં 6,303 કરોડના ખર્ચે 87 રેલવે સ્ટેશનની કાર્યપલટ કરવામાં આયોજન કરવામાં આવ્યું છે. એક પેટ મા કે નામ પર અંતર્ગત 17,48,00,000થી વધુ વૃક્ષના વાવેતર સાથે સમગ્ર દેશમાં દ્વિતીય સ્થાન પર 5 જૂન 2025 રાજ્યમાં એક પેટ મા કે નામ 2 નો પ્રારંભ, જે હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી યોજના સરકાર દ્વારા 12,646.97 કરોડની મૂલ્યની 41,287 મેટ્રિક ટન મગફળી, 417.82 કરોડ મૂલ્યના 78,420 મેટ્રિક ટન સોયાબીન, 23.74 કરોડના ખર્ચે 3,044 ટન અડદ અને 34.81 કરોડના મૂલ્યના 5,615 મેટ્રિક ટન રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા યોજના આ યોજના હેઠળ 1,86,006 કારીગરોને પૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે, તેમજ 50,674 કારીગરોને 454 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જનધન યોજના આ યોજના અંતર્ગત ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં 13,50,698 અને શહેરી વિસ્તારોમાં 63,32,651 મળી કુલ 1,98,35,349 જનધન ખાતાઓ 13 મે 2026 સુધીમાં ખોલવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના આ યોજના હેઠળ કુલ 1,68,65,070 ખાતાઓમાં 1,53,312 કરોડની લોન 31 માર્ચ 2026 સુધીમાં આપવામાં આવી છે. મિશન ઇન્દ્રધનુષ હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતમાં 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા માતાઓને રસીકરણ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પીએમ સૂર્યઘર યોજના 20 મે 2026 સુધીમાં ગુજરાતમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ 6.70 લાખ સોલાર રૂપટોપ પેનલ્સ સ્થાપિત કરવામાં આવી છે. આ યોજનામાં સફળ અમલીકરણને કારણે ગુજરાત રૂપટોપ ઇન્સ્ટોલેશનમાં દેશમાં 21% યોગદાન આપી રહ્યું છે. 11 વર્ષમાં ગુજરાતમાં મેડિકલ કોલેજો અને મેડિકલ બેઠકો, વર્ષ 2014 પછી રાજ્યમાં 24 નવી મેડિકલ કોલેજો શરૂ થઈ છે અને 4,595 નવી મેડિકલ બેઠકો ગુજરાતના વિદ્યાર્થીઓને મળી છે. વર્ષ 2014-2025 દરમિયાન 6,858.09 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા 3,410 કિલોમીટર લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કરવામાં આવેલ છે. NHAI દ્વારા 2014 બાદ 314 કિલોમીટર લંબાઈનો એક્સપ્રેસ વે પણ બનાવવામાં આવેલ છે. 21,648 કરોડના ખર્ચે પૂર્ણ થયો અને 4,436 કિલોમીટર લંબાઈનો એક્સપ્રેસ વે 27,944 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત 10,533 કરોડના ખર્ચે 213 કિલોમીટર લંબાઈનો થરાદ ડીસા અમદાવાદ એક્સપ્રેસ વે મંજૂર થયેલ છે. શ્રોતા મિત્રો, મોદી સાહેબના 12 વર્ષના વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણની આ હતી સિદ્ધિઓ. શ્રોતા મિત્રો, વિકસિત ભારતના 12 વર્ષના વિકાસની આ સિદ્ધિઓ અવિરત વહેતી રહે એવી શુભકામનાઓ સાથે રજા આપશો. જય હિન્દ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા વિશેષ કાર્યક્રમ વિકસિત ભારતનો અમૃતકાળ, વક્તા જેજી સોજિત્રા. આ વિશેષ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી. થોડી જ વારમાં સાંભળશો ફિલ્મ સંગીત.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ

ફિલ્મ સંગીતની શરૂઆત કરીએ ચમેલી ફિલ્મના આ ગીતથી. સુનિધિ ચૌહાણનો સ્વર, સંગીત સંદેશ સાંડિલ્યનું, શબ્દરચના ઇરશાદ કામિલની.

0: આ હતું દિલ કા રિશ્તા ફિલ્મનું ગીત, અલકા યાજ્ઞિક અને કુમાર શાનુના સ્વરમાં, શબ્દો સમીરના, સંગીત નદીમ શ્રવણનું. શ્રોતા મિત્રો, વડોદરા વિવિધ ભારતી પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત. વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा, तब कितना कष्ट घटा होगा.
2: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
0: હવે આવી રહ્યું છે તમારા રેડિયો સેટ પર જિસ્મ ફિલ્મનું ગીત, કેકેના સ્વરમાં, સઈદ કાદરીના શબ્દો, સંગીત એમ એમ કરીમનું.

0: પ્યાર હોને લગાએ આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. પ્રવીણ ભારદ્વાજના શબ્દોને સંગીત આપ્યું આનંદરાજ આનંદે. આપ સાંભળી રહ્યા છો વડોદરા વિવિધ ભારતી પરથી ફિલ્મ સંગીત.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

આ શબ્દો છે જાવેદ અખ્તરના. ચલતે ચલતે ફિલ્મનું ટાઇટલ સોંગ આપ સાંભળી રહ્યા છો. સંગીત છે જતીન લલિતનું, સ્વર અભિજીત અને અલકા યાજ્ઞિકનો.

આ સ્વર હતો બાબુલ સુપ્રિયો અને અલકા યાજ્ઞિકનો. ચોરી ચોરી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, આનંદ બક્ષીના બોલ, સાજીદ વાજીદનું સંગીત. કાર્યક્રમના અંતમાં સાંભળીએ અલકા યાજ્ઞિકના સ્વરમાં ઇશ્ક વિશ્ક ફિલ્મનું ગીત, સંગીત અનુ મલિકનું, શબ્દો સમીરના.

KJIT સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીતનું પ્રસારણ થયું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી. થોડી જ વારમાં સાંભળશો સમાચાર.

0: बेटा दाल माँ मीठा नहीं जग गया है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
0: બેટા દાળ માં મીઠા ની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
4: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે।
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।

0: वो इलाहाबाद से पहुंचे दिल्ली। बचपन से उन्हें छपे हुए शब्दों से प्यार था।
1: राम कुमार वर्मा, उनकी एकांकी हमने कक्षा 6 में पढ़ी, तो मैं इलाहाबाद में बंद रोड की जगह है जहां उनके किनारे उनका घर था, तो जब मैं साइकिल से उधर से गुजरता था तो मैं उनके गेट के बाहर खड़ा होकर इंतजार करता था कि वो निकले, एक झलक में देख लूं, जैसे मुंबई में लोग फिल्म स्टार के लिए खड़े होते हैं।
0: लेखन के साथ साथ लेखकों से भी उन्हें बहुत प्यार था।
1: आगे देखो तो रघुपति सहाय फिराक रहते, दाएं देखो तो अकबर इलाहाबादी रहते, बाएं देखो तो सीवाई चिंतामणि जैसा पत्रकार था।
0: वो हैं जाने माने लेखक
2: आकाशवाणी समाचार हेमंगिनी सोनारा वांचे छे। सौप्रथम मुख्य समाचार। દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન। એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી। પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત। અને સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના લોકશાહી રીતે ચૂંટાયેલા સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા છે। શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા। તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી। પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો। હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે, જે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે દર્શાવે છે। સાંભળીએ એક અહેવાલ।
3: प्रधानमंत्री नरेंद्र मोदी की यह उपलब्धि विशेष रूप से उल्लेखनीय है क्योंकि भारत जैसे 140 करोड़ से अधिक आबादी वाले देश का शासन प्रशासन अत्यंत व्यापक और जटिल है। भाषाई, सांस्कृतिक, धार्मिक तथा भौगोलिक विविधताओं से युक्त इस राष्ट्र का सफल नेतृत्व और संचालन अपने आप में एक बड़ी जिम्मेदारी और चुनौती है। यह विश्व के सबसे बड़े लोकतंत्र में लगातार 3 बार राष्ट्रीय जनादेशों द्वारा जनता का निरंतर भरोसा दर्शाता है। साथ ही उन्हें अब तक 30 से अधिक देशों द्वारा सर्वोच्च नागरिक सम्मानों से भी सम्मानित किया गया है। प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यकाल के दौरान लगभग 25 करोड़ भारतीय बहुआयामी गरीबी से बाहर निकले हैं तथा व्यापक सामाजिक आर्थिक प्रगति हुई है। अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली।
2: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે। એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સીમાચિહ્નરૂપ પ્રસંગ દેશના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં મૂકેલા સ્થાયી વિશ્વાસ અને વિશ્વાસનો પુરાવો છે। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ ઐતિહાસિક સીમાચિહ્ન માત્ર સમયનું માપન નથી, પરંતુ આપણી રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં પરિવર્તન યુગનું પ્રતિબિંબ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, નિર્મલા સીતારમણ સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા। સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું, સાંસ્કૃતિક પુનરુત્થાનની શરૂઆત કરી અને દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યું। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ખૂબ જ કુશળતા, સંયમ અને દ્રઢ નિશ્ચય સાથે રાષ્ટ્ર નું માર્ગદર્શન અને સંચાલન કર્યું છે।
4: આજ માન્ય પ્રધાનમંત્રીજી ભારત મે ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી આજ હુએ હૈ। માન્ય પ્રધાનમંત્રીજી ઇસી તરીકે સે દેશ કી સેવા કરતે રહે ઓર દેશ કા જો ભવિષ્ય બનાને કા સંકલ્પ ઉન્હોને દિયા હૈ, જે ભારત બનાને કા સંકલ્પ જો ઉન્હોને દિયા હૈ, તો સંકલ્પ મે હમ સભી 140 કરોડ દેશવાસી સંકલ્પ મે જુડે એસી પ્રાર્થના

0: કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, નિર્મલા સીતારમણ અને રાજનાથસિંહ સહિતના નેતાઓએ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી બનતા આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રીના સન્માનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રીય મંત્રીઓએ આજે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ રાષ્ટ્રીય લોકશાહી જોડાણની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. એનડીએ સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા અંગેની ઉજવણી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હી સરકારના અન્ય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ નવી દિલ્હીના એક મંદિરમાં પ્રાર્થના કરી. પત્રકારો સાથે વાત કરતા નીતિન નવીને જણાવ્યું કે આ નોંધપાત્ર નેતૃત્વ હેઠળ 25 કરોડ પરિવારોને ગરીબીમાંથી ઉપર લાવવામાં આવ્યા છે. શ્રી નવીને કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં પ્રધાનમંત્રીએ સમાજના દરેક વર્ગના કલ્યાણ અને વિકાસ માટે સતત કાર્ય કર્યું છે.
1: पिछले 12 सालों में जो उन्होंने कई कीर्तिमान बनाए, वह सबसे बड़ा विषय आज हमारा गरीब हमारा परिवार के मुख्य धारा के साथ जोड़कर काम कर रहा है, देश के विकास में काम कर रहा है. आज हमारा युवा पूरी तरह से उत्साह के वातावरण में, मैं मानता हूं कि 2013-14 का जो समय था एक निराशा का वातावरण में हमारा युवा था, आज हमारा युवा अपने आप को उत्साह और उम्मीद और आकांक्षाओं के साथ मोदी के साथ चलने पर तैयार.
0: પત્રકારો સાથે વાત કરતા રેખા ગુપ્તાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ પોતાનું આખું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ઘરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોરે કહ્યું કે આ સિદ્ધિ શ્રી મોદીની દાયકાઓની સમર્પિત જાહેર સેવા અને નેતૃત્વનો એક સશક્ત પુરાવો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાહેર સેવા એ સુશાસનનો સૌથી સાચો માપદંડ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિતમ શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે જે વ્યક્તિ નમ્રતા, સમર્પણ અને ફરજની ભાવના સાથે સતત કામ કરે છે તે જ જનતાનો વિશ્વાસ મેળવે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં સીએનજીની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે સરકાર ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજીનો પુરવઠો વધારી રહી છે. શ્રી પુરીએ કહ્યું કે એલપીજી કનેક્શનને પીએનજી કનેક્શનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવીને વૈશ્વિક પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI આ મહિનાની 30મી તારીખથી કાગળની ચલણી નોટો પાછી ખેંચી લેશે તેવી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ઘણી પોસ્ટનું સરકારે ખંડન કર્યું છે. સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો કે ચલણી નોટોને પ્લાસ્ટિકની ચલણી નોટોમાં બદલાશે. PIBએ સ્પષ્ટતા કરી છે કે RBI અનુસાર આ મહિનાના અંત સુધીમાં કાગળની ચલણી નોટો પાછી ખેંચવાની કે તેને પ્લાસ્ટિકની ચલણી નોટોથી બદલવાની કોઈ યોજના નથી. અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્યના હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના બાળકો હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે ગઈકાલે રાત્રે નાગરિકોના ઘરોની નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈન્યએ ફરી એકવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે, તેને માનવતાવાદી ગુનો અને આક્રમકતાનું કૃત્ય ગણાવ્યું છે. બંને દેશોએ એકબીજા પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે રાજદ્વારી અને સ્થાનિક મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઇરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે આજે શેરબજારમાં ઉછાળાનો માહોલ સર્જાયો છે. શેરબજાર પ્રારંભિક તબક્કે 500 અંક વધ્યું હતું અને વધારાનો દોર બપોર બાદ પણ યથાવત રહ્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 620 અંક અને નિફ્ટીમાં 160 અંકનો વધારો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ફારસી ખાડીમાં આવેલ બહેરીનની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે દક્ષિણ ઇરાન પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં બુધવારે મનામામાં સ્થિત અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેણે મંગળવારે આત્મરક્ષાના ભાગરૂપે દક્ષિણ ઇરાન પર

હુમલા કર્યા હતા. આ કાર્યવાહી સોમવારે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાના અપાચે લડાકુ હેલિકોપ્ટરને તોડી પડાયા બાદ કરવામાં આવી હતી. નાસાએ તેના આગામી આર્ટેમિસ 3 માટે ક્રૂ તરીકે 3 અમેરિકન અવકાશયાત્રીઓ અને 1 ઇટાલિયન અવકાશયાત્રીના નામ જાહેર કર્યા છે. અવકાશયાત્રીઓ આવતા વર્ષના અંતમાં સ્પેસ એક્સ અને બ્લુ ઓરિજિનના ચંદ્ર લેન્ડર્સનું ભ્રમણકક્ષામાં પ્રથમ વખત પરીક્ષણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સફળ અને સતત 12 વર્ષના સુશાસન બદલ પત્ર લખીને ગુજરાત વતી હાર્દિક અભિનંદન પાઠવ્યા. પત્રમાં શ્રી પટેલે તેમના કાર્યકાળ દરમિયાન હાંસલ થયેલી અનેક સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કારણે દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર, ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને બુલેટ ટ્રેન જેવા મેગા ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રશંસા કરી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર હબ તરીકે ધોલેરા અને સાણંદ ખાતે 6 જેટલા પ્લાન્ટ સાથે ગુજરાત સંપૂર્ણ સજ્જ બન્યું છે. શ્રી પટેલે આયુષ્યમાન ભારત, ઉજ્જવલા, પીએમ આવાસ અને જલ જીવન મિશન જેવી યોજનાઓથી સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે તેમના વતન વડનગરમાં વિવિધ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના સંકલ્પને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે છોટાઉદેપુરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી રાઠવાએ સ્વચ્છતા અંગે વિશેષ સંદેશ આપ્યો.
2: વધારે પ્રધાન રહેવાનો આજે એમનો રેકોર્ડ થયો છે. 4399 દિવસ એટલા વડાપ્રધાન તરીકે રહેવાનો અને આ દેશની સેવા કરવાના આદરણીય નરેન્દ્રજી અવધી સાહેબને મોકો મળ્યો છે. તેના ભાગરૂપે અમે આજે છોટાઉદેપુર સરદાર બાગની સામે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે આજે સ્વચ્છતા અભિયાન કર્યું અને આ 4399 જેટલા દિવસ એમને વડાપ્રધાન તરીકે રહ્યા.
0: ગુજરાત પોલીસ

પોલીસે ઓપરેશન મિલાફ હેઠળ એક મહિનામાં 1470 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં 852 મહિલાઓ, 342 પુરૂષો, 42 સગીર અને 234 સગીરાઓને છોકરીઓનો સમાવેશ શોધી કાઢવામાં આવી છે. આ વિશેષ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસે સૌથી વધુ 341 વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. આ અંગે રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું, ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. મહીસાગર નદીમાં નહાવા પડેલા બે યુવાનોના મોત થયા છે. બંને યુવક લુણાવાડાથી લીંબોદરા ગામ પાસે નહાવા ગયા હતા, જ્યાં પાણીના પ્રવાહમાં તણાયા હતા. ફાયર વિભાગે શોધખોળ દરમિયાન એક યુવકને મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. બે દિવસ બાદ શોધખોળ દરમિયાન બીજા યુવકનો મૃતદેહ પણ કોલવણ ગામ પાસેથી મળી આવ્યો. વલસાડ જિલ્લાના પારડીના સરોદી ગામમાંથી માદક પદાર્થના છોડ મળી આવ્યા છે. પોલીસે ખેતરમાંથી 37 લાખથી વધુની કિંમતના માદક પદાર્થના છોડનું વાવેતર ઝડપી પાડ્યું. એસઓજીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાંથી અંદાજે 74 કિલોગ્રામ માદક પદાર્થના લીલા છોડ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભૂસ્તર વિભાગે ગેરકાયદે ખેતી રેતી ખનન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં સુલવાળા વ્યાવલ નદીપટ વિસ્તારમાં બિન અધિકૃત રેતી ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, એક યાત્રિક નાવડી, એક મશીન અને એક ટ્રેક્ટર કબજે કર્યા છે. ઝડપાયેલા મુદ્દામાલની અંદાજિત કુલ કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નથી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: ઢેર સારી યાદે. યાદોં મેં એક અનોખી દુનિયા હોતી હૈ, જિંદગી કી પુરાની તસવીરે હોતી હૈ યાદોં મેં. યાદોં કી ચોખટ પર બેઠ હમ બતિયાતે હૈ.

0: કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: कुमार राठौर के आवाज में जयदीप साहनी का लिखा ये गीत आप सुन रहे थे। सलीम सुलेमान की तर्ज थी फिल्म का नाम, रब ने बना दी जोड़ी। अब लीजिए सुनिए रूप कुमार राठौर की आवाज में ही जावेद अख्तर का लिखा गीत, संगीतकार अनु मलिक, फिल्म का नाम बॉर्डर।
1: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इटलेज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनू शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: केजेआईटी सावली, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
6: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટ્ઝ પર એપિટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
7: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
6: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
7: KJIT સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
6: MK ફર્નિચર 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
7: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
7: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: गीत फिल्म का गीत अभी आप सुन रहे थे, लता मंगेशकर मोहम्मद रफी की आवाजें थी। आनंद बख्शी ने इस गीत को लिखा था, कल्याण जी आनंद जी ने धुन बनाई थी। लीजिए अब सुनिए आंगन की कली फिल्म का ये गीत लता मंगेशकर की आवाज में। शैली शैलेंद्र ने इस गीत को लिखा है और बप्पी लहरी ने धुन बनाई है।
1: पता है दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है और हमारे यहां वो आम नागरिक का अधिकार। आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां।
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
3: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો।

નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો. જામનગરમાં રિલાયન્સ અને મેટા AI ડેટા સેન્ટર વિકસાવાશે. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદીને બિરદાવતો ઠરાવ પણ પસાર કરાયો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને અભિનંદન પાઠવતો એક પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. મુખ્યમંત્રી

0: રવિન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલ કામના કરી. દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી પણ આજે રાજ્યભરના 18 વિવિધ ધાર્મિક સ્થળોએ એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. દરમિયાન કચ્છ જિલ્લાના અંજાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ખુલ્લામાં જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને સૂકા પાંદડાઓને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરાયો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલાવ વિસ્તારમાં અને નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેસાણા જિલ્લામાં શરૂ થયેલું પ્રગતિ પથ યાત્રા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર પહોંચી હતી, જેમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડનગર ખાતે પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને મ્યુઝિયમ સહિત વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી હતી. દરમિયાન જામનગરમાં પણ પ્રગતિ પથ યાત્રામાં જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ હતી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને આજે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. 2169 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પરિયોજના કોટેશ્વર અને અમદાવાદ હવાઈ મથકને જોડશે. કુલ 6 કિલોમીટરના આ કોરિડોરમાં 5 સ્ટેશન બનશે, જેમાં 4 એલિવેટેડ અને 1 ભૂગર્ભ સ્ટેશન સામેલ છે. આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ફેઝ 2A કાર્યરત થયા પછી અમદાવાદ ગાંધીનગરમાં મેટ્રો રેલનું સક્રિય માળખું 70 કિલોમીટરથી વધુનું થઈ જશે.
1: મેટ્રો का फेज 2A कोटेश्वर से लेके एयरपोर्ट तक का कॉरिडोर, यानी आश्रम रोड, कोटेश्वर प्राचीन मंदिर, साबरमती और सरदार नगर एयरपोर्ट, इसमें 5 स्टेशन होंगे. 6 किलोमीटर का ये स्ट्रेच है. और जो इम्पोर्टेंट इसमें पॉइंट है, सरदार पटेल स्पोर्ट्स एनक्लेव कॉमनवेल्थ गेम्स के लिए बन रहा है, उसको एयरपोर्ट से कनेक्टिविटी इस मेट्रो के माध्यम से मिलेगी. 4 साल में कम्प्लीट किया जाएगा इस प्रोजेक्ट को.
0: ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જે અનુસાર હવે પ્રતિ ખેડૂત 3,500 કિલો બાજરીની, જ્યારે મકાઈની 2,500 કિલો અને જુવારની 1,700 કિલોની ખરીદી થશે. શ્રી વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે.
2: બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2,000 કિલો થતી હતી, હવે નિર્ણય એ 3,500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે. સાથે સાથે મકાઈ પણ 1,500 કિલો ખરીદી થતી હતી, એની 2,500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે. સાથે જુવાર 1,000 મણ ખરીદાતી હતી, એ 1,700 મણ એ ખરીદવામાં આવશે, એટલે કે 85 મણની ખેડૂત ખરીદી એ ખેડૂતોના હિતમાં એક વધારાનો નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે.
0: પીએમજે એટલે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,87,00,000 લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગેની વિગતો આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું, આ યોજના હેઠળ દર્દીઓને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી 2,400થી વધુ મેડિકલ પ્રોસીજર સારવાર પદ્ધતિઓનો સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકારે શરૂ કરેલી અનેક યોજનાઓથી મહિલાઓ પગભર થઈ રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં શરૂ કરાયેલી મિશન મંગલમ યોજનાથી મહિલાઓનું જીવન ધોરણ સુધર્યું છે. આ અંગે ડાંગ જિલ્લાના એક લાભાર્થીની પ્રતિક્રિયા સાંભળીએ.
3: દરેક સિઝનમાં અમે સિઝનરી વસ્તુ તૈયાર કરીને વેચાણ કરતા છે. અમે પહેલા તો 15,000 રિવોલ્ડિંગ ફંડ મળ્યા, ત્યારબાદ ઉત્કર્ષ યોજનાના 1,00,000 મળ્યા, ક્રેશ ક્રેડિટના 1,00,000 મળ્યા, ત્યારબાદ 2,00,000ના ક્રેશ ક્રેડિટ લીધા, 3,00,000ના ક્રેશ ક્રેડિટ લીધા, અત્યારે અમે 5,00,000ના

0: અપ્લાય કરેલા છે, તો અમે અમારા સખી મંડળમાં બહુ સારું કામ ચાલતા છે. વરિષ્ઠના અમે 4-5 લાખ સુધી અમારા વેચાણ થઈ જતા છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો. જામનગરમાં રિલાયન્સ અને મેટા એઆઈ સક્ષમ ડેટા સેન્ટર વિકસાવાશે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL અને મેટાએ તે માટેના કરાર પર સંમત થયા છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ડિઝાઇન, બાંધકામ, ઉપયોગિતાના સંચાલન, પુનઃપ્રાપ્ય ઉર્જા, નેટવર્ક કનેક્ટિવિટી અને સંચાલિત સેવાઓ સહિતની સેવાઓ પૂરી પાડશે. 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું આ ડેટા સેન્ટર 2 વર્ષમાં તૈયાર થશે. આ ડેટા સેન્ટર મેટાની વૈશ્વિક માળખાગત સુવિધાઓ અને સેવા પૂરી પાડશે, તેમજ તેના મુખ્ય વ્યવસાય અને એઆઈ કમ્પ્યુટરની જરૂરિયાતોને સહાયરૂપ થશે. આનાથી વિશ્વવ્યાપી ડિજિટલ અને એઆઈ ઇકોસિસ્ટમમાં ભારતની વધતી જતી ભૂમિકા વધુ મજબૂત બનશે. વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીના 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની છેતરપિંડી કરતા આ શખ્સોને ગાંધીધામમાંથી ઝડપ્યા છે. આરોપીઓએ 105 બેંક ખાતાઓ દ્વારા 43 કરોડ 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ બેંક ખાતાઓ સામે કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. આ મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક આગ લાગતા 60 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા છે. ફતેવાડી કેનાલની સમાંતર આવેલા 120-150 જેટલા ઝૂંપડાઓમાં આજે આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી. ઝૂંપડામાં આશરે 150-200 લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે.
2: તાત્કાલિક જેટલા જે ઝુંપડાઓ છે મેટ્રો સ્ટેશન ની બાજુમાં, એ બધા મજૂરી કામ કરવા વાળા માણસો છે, એ કામે ગયેલા છે. અહીં કોઈ હાજરમાં છે નહીં, પણ એમને જે આજુબાજુ રહેતા હોય એમને બધી મદદ કરી અને તમામ પ્રકારના જે સામાન એમનો હતો જેટલો હાથમાં આવ્યો એટલો લઈ લીધો છે અને સંપૂર્ણ આપણે આગ બુજાવી દીધી છે. અમારી જોડે અત્યારે 8-9 મોટા વ્હીકલો છે, 20,000 પાણી લીટર વાળા, 200 ની આસપાસના ઝુંપડા ગણી શકાય અંદાજે. આગનું કારણ અમને હજુ કઈ જાણવા મળ્યું નથી.
1: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું છે.
3: જો ફોરકાસ્ટ હૈ અગલે 7 દિન કે લીએ 8 સે લેકર 14 જૂન તક, ઇસમેં ગુજરાત રિજિયન મેં હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હૈ. ઇસમેં મેઇનલી આપકા દક્ષિણ ગુજરાત કી જો જિલ્લાએ હૈ, જૈસે નવસારી, તાપી સે લેકર આગે વાળા જો ડિસ્ટ્રિક્ટ હૈ, વલસાડ, ડાંગ, દામન, દાદરા નગર હવેલી, ઓર ઇસકે આગે ફિર અગલે 7 દિન એસા હી રહેગા ગુજરાત કા બારિશ કા સ્થિતિ, હલકા સે મધ્યમ વરસાદ રહેગા. ડે 5 સે ઇસમેં આપકા વરસાદ બઢને કા સંભાવના રહેગા.
1: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRC એ સુરતમાં ટાંકી સાફ કરતી વખતે 4 કામદારોના મૃત્યુના અહેવાલોની સ્વત નોંધ લીધી છે. અહેવાલ અનુસાર પીડિતો સલામતીના નિયમોનું પાલન કર્યા વિના ટાંકીમાં પ્રવેશ્યા હતા, ત્યારે આયોગે રાજ્યના મુખ્ય સચિવ અને સુરત પોલીસ કમિશનરને નોટિસ પાઠવી 2 અઠવાડિયામાં ઘટનાની વિગતનો અહેવાલ માંગ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: सर्वोत्तम क्वालिटी का स्वरूप देव दर्शन धूप.
5: इस कार्यक्रम के प्रायोजक थे देव दर्शन धूप, अगरबत्ती, धूप स्टिक्स, कॉर्न्स एवं हवन सामग्री. जब नींद कहीं दूर भाग जाती है तब विविध भारती बन जाती है एकाकीपन की साथी.
6: एक तेरा साथ हमको दो जहां से प्यारा है.
5: विविध भारती

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ એક ગીત ફિલ્મ જિદ્દીનું, હરિહરન અને ચિત્રાના યુગલ સ્વરમાં. ગીત સમીરનું, સંગીત દિલીપસેન સમીરસેનનું.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત 4,399 દિવસ સેવા આપીને શ્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. તેમણે સતત 4,398 દિવસ સેવા આપી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ઠરાવ શ્રી મોદીની રાષ્ટ્ર પ્રત્યેની સતત સેવામાં ઐતિહાસિક સીમાચિહ્નને માન્યતા આપે છે. શ્રી વૈષ્ણવે નોંધ્યું હતું કે 80 કરોડથી વધુ નાગરિકો મફત અનાજ, જ્યારે 60 કરોડથી વધુ લોકો મફત તબીબી સારવાર મેળવી રહ્યા છે. ઠરાવ મુજબ આ પ્રયાસોએ દેશના આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો છે અને 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે યુવાનો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે.
1: प्रधानमंत्री जी युवा शक्ति को भारत की सबसे बड़ी पूंजी मानते हैं और इसीलिए प्रधानमंत्री जी ने कौशल विकास, स्टार्टअप इंडिया, इनोवेशन, डिजिटल इकोनॉमी, स्पोर्ट्स, उद्यमियता और फिटनेस को बहुत एक एम्फेसिस के साथ कई तरह के प्रोग्राम्स बनाए, जिसमें भारत को एक बहुत बड़ी खेल शक्ति के रूप में उभरा है, वर्ल्ड के 3 लार्जेस्ट स्टार्टअप इकोसिस्टम्स के रूप में उभरा है. मिशन चंद्रयान और वैज्ञानिक क्षमता हमारी देश की इस कार्यकाल में बहुत बड़ी है.
0: આ દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ 6 કિલોમીટરથી વધુ

0: મેટ્રો કોરિડોર અને 5 સ્ટેશનોનો સમાવેશ કરે છે.
1: आज कैबिनेट में तीन फैसले लिए गए. एक फैसला अहमदाबाद में मेट्रो के विस्तार का है और दो फैसले अमरावती जो कि आंध्र प्रदेश का नया कैपिटल निर्मित हो रहा है, बन रहा है, डेवलप हो रहा है, उसके दो फैसले लिए गए. अहमदाबाद मेट्रो का फेज 2A कोटेश्वर रोड से एयरपोर्ट का कॉरिडोर आज अप्रूव हुआ है कैबिनेट में.
0: રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતો ઠરાવ અપનાવ્યો. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એનડીએના સંમેલન દરમિયાન શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરતો એક ખાસ રાજકીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો. એનડીએ સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા તેની ઉજવણી માટે આ બેઠક યોજાઈ. ઠરાવ રજૂ કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે શ્રી મોદી પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા માટે યોગ્ય સમયે, યોગ્ય સ્થાને, યોગ્ય નેતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એનડીએના મુખ્યમંત્રીઓ અને નેતાઓનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે એનડીએ રાષ્ટ્રની સેવામાં અને વિકાસ ભારતના વિઝનમાં નવા જોશ સાથે કામ કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટકોએ બેઠકમાં હાજરી આપી. એનડીએની બેઠકમાં એનડીએ શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ નેતાઓએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલકામના કરી. આ દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર એસ જયશંકર, નિર્મલા સીતારામન સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા. મધ્યપ્રદેશના ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષના કાર્યકાળની યાદમાં પ્રાર્થના સભા યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન PLI યોજનાના ત્રીજા તબક્કા હેઠળ સરકારે 22 નવા અરજદારોને મંજૂરી આપી છે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે યોજનાના ત્રીજા તબક્કા હેઠળ કુલ 96 કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આ કંપનીઓએ 12,822 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે અને અંદાજીત 58,000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે. પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર કરાયેલા અરજદારોમાં માનવસર્જિત ફાઇબર, વસ્ત્રો અને ટેકનિકલ કાપડનો સમાવેશ થાય છે. ફેસબુકની કંપની મેટાએ આજે જાહેરાત કરી છે કે તે ભારતમાં તેનું પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટર સ્થાપિત કરશે. કરાર હેઠળ મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં 168 મેગાવોટનો ડેટા સેન્ટર બનાવશે. આ ડેટા સેન્ટર મેટાની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વૈશ્વિક કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતનો વિશાળ વપરાશકર્તા આધાર અને ઝડપથી વિકસતી ડિજીટલ અર્થવ્યવસ્થાને કારણે તે રોકાણ માટે એક આદર્શ સ્થાન છે. સરકારે માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ને માન્યતા આ વર્ષના 31 ઓગસ્ટ સુધી અથવા 20,000 કરોડ રૂપિયાની ગેરંટી લાગુ થાય ત્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આજની તારીખે યોજના હેઠળ કુલ 770 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ દ્વારા માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને ધિરાણ મજબૂત બનાવવા અને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને 20,000 કરોડ રૂપિયા સુધીના ક્રેડિટ પ્રવાહને સરળ બનાવવા માટે ક્રેડિટ ગેરંટી સપોર્ટ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે મોટા કદના NBFC, MFI અને MFIને 20% એસેટ અંડર મેનેજમેન્ટની કુલ મર્યાદા હેઠળ મહત્તમ લોન રકમ

300 કરોડ રૂપિયાથી વધારીને 1000 કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 એ ભારત શિક્ષણ ક્ષેત્રમાં સૌથી પરિવર્તનશીલ સુધારાઓમાંનો એક અને મોદી સરકારના 12 વર્ષના સૌથી મોટા પાસાઓમાંનો એક છે. નવી દિલ્હીમાં સપ્તાહ શિક્ષણ સંમેલન 2024ને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે એનઈપીએ વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક માર્ગો સુધી મર્યાદિત રહેવાને બદલે તેમની યોગ્યતા અને આકાંક્ષાઓ સાથે સુસંગત શિક્ષણ મેળવવા સક્ષમ બનાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે આજે ભારતીય નૌકાદળ માટે 20 અદ્યતન ક્ષમતાવાળા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જીએનએસએસ જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમાં ઓછામાં ઓછા 75% સ્વદેશી સામગ્રી હશે. સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન શ્રેણી હેઠળના આ કરાર પર સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની હાજરીમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સિસ્ટમો સેટેલાઇટ સિગ્નલ સંપાદન અને ટ્રેકિંગમાં વિક્ષેપ પાડીને સિગ્નલ સ્ક્રૂપિંગ અને ભ્રામક જામિંગ દ્વારા દુશ્મન જીએનએસએસ રીસીવરોની કામગીરીને નબળી પાડવા સક્ષમ છે. આ સિસ્ટમોના સમાવેશથી ઉચ્ચ જોખમી વાતાવરણમાં ભારતીય નૌકાદળના જહાજોની કાર્યકારી સલામતી વધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બુલ્ગેરિયાના સોફિયા ખાતે રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે હજારો વર્ષોની કલાકૃતિઓના નોંધપાત્ર સંગ્રહનું અવલોકન કર્યું અને બુલ્ગેરિયાએ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના અનેક પાસાઓને કેવી રીતે સાચવ્યા છે તેની ઊંડી સમજ મેળવી. વિદેશમંત્રી સોફિયાની મુલાકાતે છે, જ્યાં તેઓ બુલ્ગેરિયન વડા સાથે મુલાકાત કરશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.